મોબાઈલનેજ હોતાજ સારી નિમંત્રણે આમંત્રણે મોબાઈલનેજ હોતાજ સારી નિમંત્રણે આમંત્રણે બોલાયચે નસેલ તો સ્વિચ ઓફચે સારે બહાણે સારેજ કાર્ય હોતે આતા મોબાઈલનેજ ના સારેજ કાર્ય હોતે આતા મોબાઈલનેજ ના મોબાઈલચા જમાના બાબા મોબાઈલચા જમાના આતા મોબાઈલચા જમાના હેલો હાય કસ કાય બરા હે ના હેલો હાય કસ કાય બરા હે ના મોબાઈલચા જમાના બાબા મોબાઈલચા જમાના